0: આ બંધા સામે કોસો ધમા દિયા તમારા હથિયાર દઈ દિયા
1: અમે હથિયાર છોડવું નહીં તમે બંદૂક રાખી પલાઈ જાઓ
0: મુંડા સરદાર મને આવશો સામે કોસો કથા કો
1: અમે સબ મુંડા અમે સબ સરદાર હે
0: બેસા કો ધમાઈ દિયા ઇનામ પાઈબો યસ
1: એ રાત કા સાહેબ મન કા નહીં ઇતા અમર રાત અમે તમાર દેશ કો જાવ નહીં તુમે અમર દેશ કો આસકાંકી બંદૂક રાખી પલાઈ જાઓ નહીં તો તીર મારું
0: ઓલ રાઈટ ઇન્સ્પેક્ટર